કરશનભાઈ બાણાઓ બહુથી બઢિયા લોકગીત આભાર આપણને સુન્યું. ઓર કરશનભાઈ બાણાઓ બાત કરે આપણ જાનકારી કી બાતામાં ખેત તલાઈ યોજના પાત્રતા વ અનુદાન. તો કરશનભાઈ બાણાઓ રાજસ્થાન સરકાર કા કૃષિ વિભાગ દ્વારા સંચાલિત ખેત તલાઈ ફાર્મ પોન યોજના કા તહત કિસાના કા તાઈ બારિશ કો જો પાણી છે ઊંકા તાઈ કટ્ટો કરકે સિંચાઈ કરવા કે લીએ તાલાબ બનાવવા પર 60% સે 90% તાઈ અનુદાન દો જાવ છે. ન્યૂનતમ 400 ઘન મીટર ક્ષમતા કોઈ તાલાબ કો નિર્માણ જરૂરી છે. એકી પાત્રતા કરશનભાઈ બાણાઓ ભૂમિ જો આકાર છે કૃષક કા પાસ સ્વયં કા નામ પર ન્યૂનતમ 0.3 હેક્ટર કૃષિ યોગ્ય ભૂમિ હોવી ચાહીએ. અગર સંયુક્ત ખાતેદાર છે તો એ સ્થિતિમાં સહમતિ પત્ર કા આધાર પર પ્રત્યેક હિસ્સેદાર કા પાસ ન્યૂનતમ 0.3 હેક્ટર હિસ્સો હોવી ચાહીએ. દે અનુદાન કરશનભાઈ બાણાઓ કિસાન કી શ્રેણી ઓર તાલાબ કા પ્રકાર જેસે કચ્ચો યા ફિર પ્લાસ્ટિંગ લાઇનિંગ પર નિર્ભર કરે છે. કચ્ચો ફાર્મ પોન્ડ કે તલાઈ સામાન્ય વર્ગ લીએ લાગત 60% અધિકતમ છે 63,000 અર SC ST લઘુ એવો સીમાંત કિસાન છે લાગત 70% અધિકતમ 73,500 રૂપિયા. કરશનભાઈ બાણાઓ આવશ્યક દસ્તાવેજ આધાર કાર્ડ જન આધાર કાર્ડ જમાબંધકી નકલ 6 મહિના સે અધિક ન હો અર બેંક ખાતા પાસબુક. કરશન સાથી નજદીકી ઈ મિત્ર પર જાર આવેદન કર શકે છે અર સ્વયં રાજ કિસાન પોર્ટલ પર જાર આવેદન કર શકે છે. તો કરશનભાઈ બાણાઓ યા તો હોય આપણા જાણકારી કી બાતા અર હવે આપણા કૃષિ ઉપજ મંડી કો આજ કો ભાવ ભી જાણ લ્યા.